શહેર છોડ કે ગામ, ગ્રામ, ગ્રામે બડો બડો ભાડી ના છે, ચોવડા ચોવડા રસ્તા ના છે, ના છે દુકાન, ના છે બજાર, ના છે ગાડી, ના છે ઘોડા, ખાલી ખેતી હિ ખેતી. અને ઇખાને ઉખાને બીચ બીચ મેં જમાટ બાંધા ગાજ ગછાલી, પેડ બગાડા, કુંડે ઝોપડી, ગરીબ કિસાન કા ઘર.